0: આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આ જે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે સોપડા થકી દોસ્તી કરવી હે
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા
1: હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર
2: હિંડો સ્કૂલ જા આપણે આપણા ભી હપના પૂરા કરો
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા
0: શિક્ષા નહીં તો સપના અધૂરા શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
0: સેહત નું રાજ હું હે બોન અસલ આદત ને સહી ખુરાક હે બોન જેમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવન ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવા જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ
3: હોવે સેહત હે અસલી ધન આપણું આ જીવન નો સહારો હે આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા
1: હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમ કી આ છે સેહત નું અસલી રાજ
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

0: પ્રકારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ હ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
1: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. સેહત નું રાજ હું હે બોન. અસલ આદત ને સહી ખુરાક હે બોન. જેમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવન, ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.